0: શ્રી રાજેશ સોદાતર કે ગુજરાતી લોકગીત સુનવાયેંગે. સોદાતર રાજેશ જગદીશ ચંદ્ર અમદાવાદ ગુજરાત કે એક જાને માને ગુજરાતી લોકગાયક ઓર લોકનૃત્ય નિર્દેશક હૈ. ઉન્હોને ગુજરાતી ભાષામાં સ્નાતક કી ડિગ્રી હાસિલ કી હૈ ઓર એક કલાકાર કે તોર પર સંગીત રેડિયો ઓર ટેલિવિઝન કે સાથ સક્રિય રૂપ સે જુડે રહે હૈ. કરીબ 80 સે જ્યાદા ગુજરાતી આલ્બમો ઓર કઈ ટીવી ઓર રેડિયો મંચો પર અપની પ્રસ્તુતિઓ કે જરિયે ઉન્હોને લોક કલાઓ કે ક્ષેત્ર મેં અહમ યોગદાન દિયા હૈ. વે લોક નૃત્ય ઓર ગાયન કે ક્ષેત્ર મેં અંતર વિશ્વવિદ્યાલય રાજ્ય ઓર રાષ્ટ્રીય યુવા ઉત્સવ મેં કઈ બાર વિજેતા રહ ચુકે હૈ. ઇસકે અલાવા ઉન્હોને પૂરે ભારત મેં કઈ પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયો ઓર સાંસ્કૃતિક ઉત્સવો મેં નિર્ણાયક જજ કી ભૂમિકા ભી નિભાઈ હૈ. શ્રોતાઓ અબ સુનતે હૈ શ્રી રાજેશ સોદાતર કે આકાશવાણી કે 90 વર્ષ કી પ્રસારણ યાત્રા પર અપને વિચાર.
1: નમસ્કાર દોસ્તો, આકાશવાણી કો ગૌરવશાળી 90 વર્ષ પૂરે કરને પર હાર્દિક બધાઈ. યહ ભારતીય સંગીત ઓર સંસ્કૃતિ કા એક પ્રકાશ સ્તંભ હૈ. આકાશવાણી કે સાથ મેરી યાત્રા સચમુચ યાદગાર રહી હૈ. મેં અમદાવાદ ગુજરાત સે રાજેશ સોઢાતર કામના કરતા હું કે આને વાલે વર્ષો મેં ભી ઇસે નિરંતર સફળતા મિલતી રહે. અસ્તુ.
0: આજ કે કાર્યક્રમ કા આરંભ શ્રી રાજેશ ગુજરાતી લોકગીત આવી રૂડી અજવાળી રાત સે કર રહે હૈ. આવી રૂડી અજવાળી રાત એક પ્યારા ગુજરાતી લોકગીત હૈ જો પ્યાર પ્રકૃતિ ઓર ચાંદની રાત કી કોમલ ભાવનાઓ કો ખૂબસૂરતી સે ચિત્રિત કરતા હૈ.

આઇએ અબ સુનતે હૈ એક મધુર ઔર ભાવનાત્મક ગુજરાતી લોકગીત અમે મૈયા રા રે ગોકુળ ગામના, જિસમે ગોકુલ મે ભગવાન બાલકૃષ્ણને ગોપીઓ કે સાથ કી દાન લીલા કા સુંદર વર્ણન હૈ।